અંત્યન માહિત્યમાં સાદર નિમંત્રણા. નેપાલ માનવ ધર્મ સેવા સમિતિ જિલ્લા શાખા આશ્રમ દોલખાકો આયોજનામાં ધર્મ જાગરણ, પિતૃમોક્ષ, સત્સંગ ભવન નિર્માણ ર દૈવિક પ્રકોપ વિપદ કોષ સ્થાપનાકો પાવન ઉદ્દેશ્ય સહિત શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન મહાયજ્ઞકો ભવ્ય આયોજન હુન ગઈરહેકો છ. યસ મહાયજ્ઞમાં વિશિષ્ટ વક્તા પ્રમુખ વાચક પંડિત શ્રી ડિલીરામ ગૌતમજીવકો મુખારવિંદબાટ સુમધુર સંગીતમય ભજન કીર્તન ર કથા પ્રવચન શ્રવણ કરી તન મન ર ધનકો પુણ્ય કમાઉને સુવર્ણ અવસર નગુમાવનુહોસ. કથા આરંભ મિતિ વિક્રમ સંવત 2083 સાલ અશ્વિન 25 ગતે આઈતવાર. સંપન્ન હુને મિતિ વિક્રમ સંવત 2083 સાલ કાર્તિક 2 ગતે સોમવાર. સમયે દૈનિક બિહાન 7 બજેદેખી સાંજ 6 બજેસમ. સ્થાન નેપાલ માનવ ધર્મ સેવા સમિતિ ઉપશાખા આશ્રમ સુંદ્રાવતી. થપ જાણકારી તથા કલશ દાન વ્યવસ્થાપન કા સંપર્ક 98 5 12 45 779, 98 49 924 09, 98 44 39 94 13, 98 41 96 89 45, 98 44 46 56 50. આયોજક નેપાલ માનવ ધર્મ સેવા સમિતિ જિલ્લા શાખા આશ્રમ દોલખા ઉપશાખા આશ્રમ સુંદ્રાવતી.